0: ஆசை நொமியன ஹட
1: ஆதரின் ஜோதி
0: இருதா ராத்ரி ஹட்டட ஹிமாலிக்க ஜோதி ராத்ரிய
2: அஹன க்ரீடாவலின் அஹன க்ரீடாவகட லக்கன க்ரீடா மிடிய சேம சினசுராதாவகம சவச ஹதராய் தியட ලක්හලි ක්‍රීඩා මිටිය
3: ඔබේ කෝටිපති සිහිනය අද සැබෑවෙයිද රාත්‍රී 10ට ලක්හඬ අහන්න ජාතික ලොතරැයි මණ්ඩලයේ සියලුම ටිකට් පත්වල ජයග්‍රාහී ප්‍රතිඵල අද රාත්‍රියේම ඔබට කියන එකම රේඩියෝව ලක්හඬ